જે પ્રસાદે સસે તાકે મનશાને પાછાવે પરતાકે જે પ્રસાદ તુરકો ના પહોંચે માં સાસ સાસુર પહોંચે જે પ્રસાદ પાય દુર્લભ દેહ નાનો તાકી ભક્ત કરે જે પ્રસાદ પોખણ પહેરી જે મન સસુર ક્યો આ સકી જાય જે પ્રસાદ અસવા સસવારી મત પ્રકો કહુ ન બિસારી જે પ્રસાદ આનંદ તારા પ્રો પ્ર અપને મના જે તેરી મન ભંત બનાઈ ઉઠ બેઠ સત્ય પે આઈ તેસે ચાહે જો એક અલખ હૈ ઈહાં ઉહાં નાનુ તેરી રખ હૈ જે પ્રસાદ કરે પુન બહુ ધામ રાડ કર કર તુસકા ધ્યાન જે પ્રસાદ તું આચાર બિહારી તુસ પર કો સાથ સાથ તિસારી જે પ્રસાદ તરા સુધારો સો પ્રસુરો સદાનુ જે પ્રસાદ તમને કી જા સો પ્રસુર સદા દિન રાત જે પ્રસાદ તેરી પત્ર હૈ ગુર પ્રસાદ નાનુ જસ કહે જે પ્રસાદ સુને કરના જે પ્રસાદ પે કહે બિસ્માત જે પ્રસાદ બોલે અમૃત રખના જે પ્રસાદ સો સહજે વસના જે પ્રસાદ હસ્ત કર ચલે જે પ્રસાદ સો પૂરણ ફલે જે પ્રસાદ પર મંગલ પાવે જે પ્રસાદ સો સહ સમાવે એસા પ્રત્યાગ રખત લાગો ગો પ્રસાદ નાનક મન જાગો જે પ્રસાદ તું પ્રસન્ન સાચ પ્રકો મૂલ મન વિસાર જે પ્રસાદ તેરા પ્રતાવ રે મન મૂર્ત તક જાપ જે પ્રસાદ તે કાર્ય પૂરે તે જાન મન સદા હજૂરે જે પ્રસાદ તું પાવે સારે મન મેરે પિતા છોડા જે પ્રસાદ સૌકી ગતો એ ન

આસારે સસાયો તો તપસરાત હકીકત મે કઈ ના જાય દુસો હતા સોધી પાએ સરકા કી આસા પ્રવાન ગુરુ સુલતાન કે જાન જો જાને તે સસો કો એ આમલા લે પ્રસોય ઓ તરાન કુલવંત પતવંત જીવ મોજ સ્રદે પવન